0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: समय थयो छे बपोरना पौणा बे।
2: મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ।

નમસ્કાર શ્રોતા મિત્રો, આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમ સાંભળનાર અમારા બધા જ શ્રોતાઓનું સહર્ષ સ્વાગત છે. રેડિયો મોરિશિયસના લહેર ઉપર AM2 પ્રસારણ પર અમે આવી પહોંચ્યા છીએ આજના આપણા દૈનિક ગુજરાતી ગીતોના કાર્યક્રમ રંગારંગને લઈને. જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો, આપ સૌ કોઈનું હૈયેથી અમે સ્વાગત કરી રહ્યા છીએ. માઇક પર આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના, પ્રેમભર્યો નમસ્કાર સ્વીકાર કરશો. 8 તારીખ મે મહિનો 2026 વર્ષ તિથિ પ્રમાણે જોવા જઈએ તો વૈશાખ વદ છઠ આજની તિથિ પડી રહી છે. આપ સૌ કોઈ ખુશી ખુશી આજનો દિવસ આગળ વધારી રહ્યા હશો, બસ એ જ આશા રાખતા, કારણ કે શુક્રવારનો દિવસ હોય એટલે આપણને એક રીતે જલ્દી ઘરે જવાની ઘાઈ હોય, માટે બસ એન્જોય કરીએ 4 વાગ્યા સુધીનો સમય. અને આપ સૌ કોઈ બસ અમારી સાથે જોડાયેલા રહો. જે જોકે જોવા જોઈએ તો 2:15 ચૂક્યા છે, 2 વાગ્યા સુધી આપણો ગુજરાતી કાર્યક્રમ જારી રહેશે અને આપ સૌ કોઈનો સાથ અમે આપીશું. ભાઈ, માણસ કહેવાય છે ને, ઉંમરથી નહીં પણ ઉપાધિઓથી થાકે છે, માટે ઉપાધિ લેવાની નહીં, ઉપાધિ કોઈને દેવાની નહીં, શાંતિથી જીવન વિતાવવાનું, જીવો અને જીવવા દોનું પ્રિન્સિપલ આપણે હંમેશા પાડીને રાખીએ. સો ગાઈઝ, આજના આપણા કાર્યક્રમમાં ચાલો કરીએ એક મધુર શરૂઆત આદિત્ય ગઢવીના સ્વરમાં મુકાયેલા આજના પ્રથમ ભક્તિમય ગીતની સાથે.

મધુર ગુજરાતી ગીતો તમે માણી રહ્યા છો રંગારંગના કાર્યક્રમ વચ્ચે. અને ભાઈ, અત્યારે આપણે કહીએ ને કે સમય બદલાઈ રહ્યો છે, પરિવર્તન થઈ રહ્યું છે, પણ કહેવાય છે કે અપેક્ષાઓની સમાપ્તિ એટલે જીવનમાં શાંતિની શરૂઆત. તો તમારે શું જોઈએ છે તે વધારે મહત્વ રાખે છે, ઉપાધિઓ, અપેક્ષાઓ કે પછી શાંતિ? રેવાનું આ ગીત ફિલ્મ રેવામાંથી લેવામાં આવેલું. ડેફિનેટલી શાહજહાન મુજીબ એન્ડ અર્ચના શ્રીકાંતના વોઇસમાં 2018 વર્ષમાં આવેલી આ મૂવી, જે હતી એક નેશનલ અવોર્ડ ફિલ્મ, નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ રેવા.

સપનાઓ પૂરા કરવા હોય તો ઘણી વખત જાગવું પડે છે. અને આ સાથે જ આજનો આ કાર્યક્રમ બસ સમાપ્ત કરીશું આજના આ છેલ્લા ગીતની સાથે. મદદ ખૂબ જ મોંઘી ભેટ છે, તેથી દરેક પાસેથી તેની અપેક્ષા ન રાખો, કારણ કે બહુ ઓછા લોકો હૃદયથી ધનવાન હોય છે. સો ગાઈસ, ધુનકીનું આ ગીત અવાજ છે સિદ્ધાર્થ અમિત ભવસાર, પ્રતીક ગાંધી અને દીક્ષા જોશી, અનીશ શાહમાં નજર આવેલા. સો બસ આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ અહીં પૂરો થવા આવ્યો. આપ સૌ કોઈએ પ્રેમથી સાથ આપ્યો, થેન્ક યુ સો મચ. ફરી મળીશું જલ્દી. ટિલ ધેન તમે બસ પોતાનું ધ્યાન રાખો, હસતા રહો, મુસ્કુરાતા રહો. જીવન બહુ જ બ્યુટિફુલ છે.